0: 1.0 FM.
1: હલો, મારું નામ મેયર જસમતભાઈ બચ્ચુભાઈ, ગામ નાના પાળિયાદ, તાલુકો જિલ્લો બોટાદ, ગુજરાત. આમ તો અમે ખૂબ લાંબા સમયથી આઝાદ હિન્દ રેડિયો સાંભળવે છે અને સાંભળવાની ખૂબ મજા આવે છે. અને આજે વંશીબેનની વાતો ખૂબ આનંદ આપી દે તેવી હોય છે. અને ખાસ તો અમને એ વાતનો આનંદ થાય છે કે આજે વંશીબેનની ભાષા હિન્દી છે, છતાં થોડું ઘણું, 100% નહીં પણ છતાં થોડું ઘણું અમારી સાથે ગુજરાતીમાં વાત કરી લેશે. એમણે કહ્યું, હાલો વંશીબેન કેમ છે? કે શું જસમતભાઈ, મજામાં છો ને? એટલે એ વાતનો અમને ખૂબ આનંદ થાય છે કે અમારી સાથે આજે વંશીબેન ગુજરાતીમાં થોડું ઘણું બોલી લેશે અને હંમેશા આનંદમાં રહેવાની. થેન્ક યુ.

આમ તો આઝાદ હિન્દ રેડિયો અમે ઘણા લાંબા સમયથી સાંભળીએ છીએ અને જે એમાં આર જે વંશીબેનનો જે કાર્યક્રમ આવે છે બપોરે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી, એ કાર્યક્રમની તો વાત જ એક અલગ છે. એમાં ખૂબ મજા આવે છે અને સાથે સાથે આપણને પોતાના પસંદગીના હિન્દી સોંગ સાંભળવાની ખૂબ મજા આવે છે. અને સાથે ખાસ સાથે જે સુરક્ષાની જે સલામતીની અને જે ઘરગથ્થુ ઉપચાર હોય, જે શરદી ખાંસી આવી નાની નાની બાબતોનું વંશીબેન ખૂબ નાની નાની વાતોથી અમને અપડેટ આપતા રહે છે, તે બદલ વંશીબેનનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને ગુજરાતમાં ઘણા બધા આઝાદી રેડિયોના શ્રોતા મિત્રો છે અને વંશીબેનની વાતો ખૂબ સરસ હોય છે. નાના પાળિયાથી મેર જસમતભાઈ, તાલુકો જિલ્લો બોટાદ, ગુજરાત. આઝાદ હિન્દ રેડિયો, ખુશ રહો, આઝાદ મજામાં રહો. નમસ્તે.